એ તો સા દેખો કે આપણે લુંગારો બટુઓ ભૂલી ગઈ, પણ આપણે નહીં ભૂલનો હે આપણે જોધપુર શહેરી બાવળિયાને. તો ભાયા બાવળી જઠે નીચે ઉતરતોય એક અલગી દુનિયા હે. નકાશીકાર ખંભા, ભગવાન રી મૂર્તિયા ઓર ગોલાર્ધ મેં સીઢિયા યાની કે પાગોદિયા. એક શાનદાર જળ સંરક્ષણ રો ઢાંચો જઠે સેંકડો સાલ આપણે શહેર રી એ જે કી ભાવડિયા હે પ્યાસ બુજાઈ હે. ઇણ અણમોલ ધરોહર ને ભાયા આપે ભુલાઈ બેઠા હા, બિસરાઈ દિયા હા, ઇણને બચાણે રાખણ રી અવે જિમ્મેદારી આપણી હે. જે શહેર રા લોગ મત્તો કર લે તો એ પ્રાચીન બાવડિયા આજ ભી શહેર રી જલાપૂર્તિ પૂરી કર સકે હે. આપણે શહેર રી પ્યાસ બુજાઈ સકે હે. બસ જરૂરત હે આપણે કદમ બઢાવણ રી, હાથ સુ હાથ મિલાણ કામ કરણ રી. તો ભયા અગલી બાર જદ આપ બાવડીને દેખો તો સિર્ફ પાણી મત દેખજો, ઓ દેખજો કે ઇણમે આપણે પૂર્વજારો બડેરા જગા હે, ઉણારો પ્યાર હે, ઉણારો પસીનો ઇણરે માય છુપિયોડો હે, ઉણારો આશીર્વાદ હે એ બાવડિયા ઓર ઇણમે હી આપણી સંસ્કૃતિ રી જડા હે.

0: સાજડા સિંધિયારી 5 વાગી હે આજ રોજવાણી કાર્યક્રમ લહેરમાં આજ રહ્યા આપણે સાથે દો રેડિયો સાથી મે રઘુવીર સિંહ ઓર મારા સાથે હે
1: મે આપ રેડિયો દોસ્ત ભોમ સિંહ. તો સાથીડા એને કાર્યક્રમમાં ઘણી સારી વાતે કરાવલા ઓર આપણી ફરમાઈશોને કાર્યક્રમમાં સામિત કરાવલા પર ઉનસુ પહેલા કાર્યક્રમની શરૂઆત કરાય એને પ્યારે છે ગીત લઈ રસાગે.

સાથીરા અબાર આપા બહોત હી ચોખો રાજસ્થાની લોકગીત સુણ્યો અબ શરૂ કરા આપરી ભેજડી ફરમાઈ સારો સિલસિલો ઉનસું પહેલા આપને બતા દેવા જેકા સાથી માર સાથે નયા જુડિયા હૈ વે આપરી ફરમાઈશ ઇન નિમોલી કાર્યક્રમમાં ભેજ સકે હૈ નંબર હૈ 94133293 નંબર એક બાર ફેર હમ સુન લે રહો 9413329359 इन नंबर माते आप अपनी फरमाइश मारे तई पूर्ति कर सको हो। साथीरा अगली फरमाइश माने लिख रहे भेजी है गाँव भोपालगढ़ से। भेजन वाला रेडियो श्रोता है राजेश, दिवरिया, किशन, जय किशन, आरती, विजय और सोनाक्षी।

0: નાંદરી જોધપુર છું, આપર સાથે જોડ્યા છે ચેતન સોની, અરિયારા સાથીગણ.
1: પટેલ કોલોની રાજકોટ છું, અજિતા પોલ, હેમા આર પરમિલા પોલ.
0: શિવ કોલોની ચાંદના ભાખર જોધપુર છું, આપર સાથે જોડ્યા છે દીપક પંવાર, નિર્મલા પંવાર, મોહરા પંવાર, નેહા, કિરણ, દીક્ષા અર દક્ષ પંવાર.
1: ઇન્દ્રિયા વિહાર છું, બેબી અંસારી, નિશા અર ડબલ્યુ અંસારી.
0: જલાલાબાદ વેસ્ટ છું, આપર સાથે જોડ્યા છે સુરેશ ગગનેજા, પૂનમ ગગનેજા, વિશાલ, પ્રિયા, દિશાની અર નિમિત આહુજા.

0: સાથીરા આપણી ફરમાઈશ મારે તઈ લગોલગ પૂગરી હૈ ઘણી સારા સ્રોત હૈ જકા મને રાજસ્થાની શબ્દો અર્થ ભી સહી લેખર ભેજ રહ્યા હૈ સાથીરા આગલી ફરમાઈશ મારે તઈ લેખર ભેજી હૈ ગાંવ ખારિયા ખુર્દ બાડમેર શું મારા સાથે જોડ્યા હૈ કમરારામ સારણ સતીશ ચંદ્રિકા ઓર સારણ દેવી
1: બિલાઈ શું અનુશ્રી આર પ્રદીપ
0: ગાંવ ચૈનપુરા તહેસીલ ધોરીમના જિલ્લા બાલોતરા શું આપણા સાથે જોડ્યા હૈ જગદીશ ભારતી વિજય ભારતી નરેશ ભારતી ઓર મલ્લિતા ગોસ્વામી
1: મધુબની બિહાર શું મોહમ્મદ સાબિર સાજિદ અલી
0: લેહ લદ્દાખ શું આપણા સાથે જોડ્યા હૈ રાજેન્દ્ર કુમાર અર યારા સાથીગણ
1: ગોપાલગઢ શું કપિલ અર પૂજા

0: રેડી સાથીરા આપને રાજધાની શબ્દ દીયો તો અંગરખા ઘણા સારા શ્રોતા હૈ જેકા એને શબ્દો અર્થ મારતા લેખર ભેજ્યો અબ આપને સહી અર્થ બતા દેવા સાથીરા અંગરખા એક રાજસ્થાની પારંપરિક પોશાક હૈ જેકી ખાસ તૌર સુ પુરુષો દ્વારા પહેની જયા કરે હૈ અંગરખા બહુત હી ઢીલા ઓર આરામદાયક ઉપરી વસ્ત્ર હૈ જકો કી ખાસ તૌર સુ કંધો લગા ઓર ઘૂટનો તોઈ હોયા કરે હૈ ઇનમે ખાસ બાત આ હૈ કી ઇનમે એક ભી બટન નહીં હોયા કરે હૈ ઇને કસર બાંદર પહેન્યા કરે હૈ
1: સાથીડા ઇન કાર્યક્રમ ની પ્રસ્તુતિ કરી હૈ રાજેશ લામરોડ સંયોજન માંડ્યો હૈ મનીષ કુમાર સોલંકી મેં આપણે સાથે હું આપ રેડી દોસ્ત બોમ સિંહ ઓર મારે સાથે હૈ
0: સાથીડા મેં રઘુવીર સિંહ આપ અગલે બુધવાર ને ભેળ મિલાલા જેડ તૈયા પાલેવા સીખ ઓર છાલા રામરા